0: हाँ तो एदा लगभग 12 11:30 वगे पहुंच दो से वेले में वेलो।
1: ઘેટા બકરાનું
2: કરો ઘેટા
1: એના એના ચરિયાણ માટે સરકારને લખો મુખ્યમંત્રી પછી મહેસૂલ પ્રધાન અને કલેક્ટર કે ભાઈ જમીનો બધી આપી દેશો તમે ચરિયાણો ઘેટા બકરા અને એની જે ચરિયાણ છે એના માટે કોઈ અનામત રાખ્યા નથી ગાય ભેંસ માટે છે કોટ હોય તો 40 એકર આપે છે તો ઘેટા બકરા ઊંટ માટે પણ અનામત જમીન સરકારને રાખવી જોઈએ જો અનામત સરકાર નહીં રાખે તો આ ભવિષ્યમાં અમારે આ પશુઓ તમને સરી સરકારને સોંપવા પડશે
3: સરકારી રાખાલી તો એમાં ખૂટા આવી ગયા પવન ને ગયા ઈ ન હાલે એ મને પવન ને
4: કીધું એ મારે રજૂઆત કરી દે જો એ વડીરા કરી રહ્યો ને રાજા સાહેબ એટલે માલ ચાલી શકે રૂપા તા બંધ કરા
3: એ પહેલા ઈ રાખાલી મને બંધ થયું તો એની મે તો એ સરકારી ફરસ જો એ ફરસ વાળી
5: બહાર લે
3: એની વેન્યુ તો એની મે ઓકર ના કરવાની
5: ને રૂપા વસ્તુ હે ને રૂપા વસ્તુ માં બંધ ન થાય કરી શકે મેન પૂરો કે રૂપા સજી રાખાલ મે તો થિયે ના સામે દર ફેરે કરીએ તો એ કતરા 2 એકર ને 4 એકર ને કરીએ તો એ પાકે થોડો કારો પાલો ખાબે પણ બાકી જી રખાલા એને માલ બંધ રાખી ના રિપોર્ટ વસ્તુ થી
1: ઓછો ની રખડતી ભટકતી છે હજી આજ ને મકાન નથી બને
6: ઉદ્યોગ પતિ અંદર નહીં દો અહીં જતી મચી ઘર કોંગ્રેસ કા ના તો અત્યારે તમે ભાગો છો પણ જ્યારે પૂરો પૂરો એ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે એ
1: તમારો
6: ગરીબ લોકો નો કોઈ સાંભળવા માટે તૈયાર નહીં હોય ઉદ્યોગપતિ હશે બરોબર હશે એનું સૌ ધણી હશે
1: એની જમીન લઈ લેવી એને ખતમ કરી નાખવા ક્યાં આ થિયરી ઉપર છે સરકાર

0: डोकार पियो आया
1: डोकार और
0: मां
1: बाबा
0: लगा
1: ये
0: ली
1: वाड़ी में ही केदा वाड़ थी केदा की थी तड़े डी वलाई थी बाहर जंगल में निकले एकड़ी की भाजी बने थी नथी की खादे जो मिले
0: घटी बंद के जड़ी का वास्तु जे तड़े छ जड़ बड़ा
2: कितने हांडी है बच्चा से
1: अंडे 70 कम जेवा है
2: आतले है ही
1: होए
2: तो लगता ना थी तेवड़ा से
0: वो दाल कल धन भरो ना हाल
1: है ये तुम्हारी
0: આ બીજા ભાઈ ની
2: ઓ એડા વાવે ને ઓડે એ બીજા ભાઈ ને આ મારા મોટા સસરા ની તમ બેઠા
0: આ આપણી જમીન છે
2: આ આપણી છે
0: આ અહીંયા થી કરીને એ બધો અંદર બધી આપણી છે
2: પેલા બહુ અહીંયા આવતા એમ તો આળા હવે આપ શું અસાર નથી પડતો એટલે આ બધું ઓછા આવે તો આ છોકરો આખો દી ભેગો જ ફરે
1: હોય
2: ભણવા નથી જતો
1: ભણવા નથી જતો બે
2: કા
1: તો લુઈ ચાલ ન કરે
2: બાપા ને ઘોડે ઊંટ ચરાવવા પડે

0: અને રિબારી તો આજે ખાયો ના, બંધ થાય ઉમે તો નખત્રાણે ડીરી ચગડે ઉ આયો અને ભજેર ચાલુ થઈ છે.
1: બધું ચાલ થઈ
0: તો હું જાણ થઈ રિબારી થી બંધ હાલે તો રહી તો ચાલુ પછા કરે જાણું.
2: બોખન
0: લીટર વધારે બોતરે રાખી
1: પણ માલધારી ની સરકારમાં કાયદેસર રીતે માલધારી તરીકેની કોઈ ઓળખ કે માન્યતા નથી. ખાલી ફક્ત આપણા ઊંટવાળા નહીં, આખા દેશના માલધારી ની વાત છે. બરાબર, તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને એક તમારો બનીનો આ ઊંટનો ઘેટા બકરાનો સૌરાષ્ટ્ર માલધારીઓનો એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને એ લોકોની સુખાકારી વધે છે એમ. તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ, તો કે માલધારી એટલે જે માલ રાખે છે, માલ લઈને ફરે છે અને જરે એનો ઉપર નિભાવ કરે છે. બરાબર, તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર, ભારત સરકારની અંદર કાયદેસરની રીતે, તો સરકાર એની યોજનાઓ બનાવશે. આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું, એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં. બરાબર છે, કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય, તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે, એક વખત એને મળી ગઈ રેકડ ઉપર એટલે એને બાઉન્ડ્રી વાળી દે, પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે. પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન, બરાબર, એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે, માલઢોર ચરાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં. તો એની તમે ત્યાં જાઓ, તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતાં જે અધિકારીઓને બધાની, કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કારણે જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે. પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે. હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ, પછી ત્યાં કાંઈ થવાનું નથી, કાંઈ નથી થવાનું. આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે. પછી ભલે એ ઓક્સાઇડ માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય, એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન.
3: કાંઈ નથી
1: બીજા નંબરે. હવે જે બગડો બચ્યો છે ગૌચર કે આપણા રખાલનું કે વિડીયો, એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય, રિન્યુએબલ એનર્જી, કારણ કે આપણે ઊર્જાની પણ જરૂર છે, મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે. પણ જે ચરિયાણ છે, જ્યાં ઊંટને ઘોડાને ઊંટને ઘેટાને બકરાને બધો ગાયો ભેંસો ચરે છે, એ જમીન આવે ત્યાં પવનચક્કીને આપી દેવામાં આવે. બરાબર, એમ એવું છે કે અહીંયા માલઢોર કરતા એ પવનચક્કીથી પૈસા વધારે મળશે, ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે, ફેલ થઈ જશે અને પર્યાવરણને નુકસાન થશે અને માલ મરી જાય છે.

0: Nè.
1: Đánh nó có rồi ổn thiếu rồi. Nó cũng chỉ có rồi cái.
2: Mẹ vàng. Vàng cái vàng.
1: Vàng là.
2: Nó kêu đã xem rồi mẹ rồi. Phan chứ tôi chỉ tôi biết xem này mà lên. Đủ thế nào mà cứ. Cái ra thì thế nào. એટલે ભૂખ મરતા ભક્તિ કરી છે તે મારે ચાલે મારું તો ચાલે ના ના પાંચ કે હું આવું મોટે હું ના એકલું ધંધો પાંચ છે ના કે મીણી મેં ધક્કા જલ્યા ધંધો તો કોઈ બાકી ના છે કોલસા કરો
1: અલાય
2: જાણ ભાવ અનુવારે જતા હતા હું જલી વી ઉજ લૂડું ના ઉકરાયું કઈક દવાયું કઈક ધૂળ ધમાશ ક્યાં પણ સમરી પેન્ટ મારી વયું માળો એટલે આવ્યું છે હું લેણા કરી વયું નથી થોડી વે તું
1: તો મરી ગયું પૂ કરો લેણા
2: હે
1: તો મરી ગયો માલ પૂ લેણું આ દેખો ને
2: લેણું ગળેલું છે
1: હા ગેડી મેં
2: પૂ એની દવા ધૂરી
1: ના
2: ઈ પૂ એને પોઠે ડોખ દેઠા બહુ ત્રણ વાર હેરાન થયા છે એને કોરોના તો ખપી પા પાંચ રૂપિયાની આવક સમૂરી ન થઈ માલ ઓલટો મરી રહ્યો એ પોઈ વેકી જો કઈ અર્થ ન થયો એ પેજી દઈ દે ને 40-45 મરી રહી રૂપિયાણેમાં તે ત્રણ ચાર સાડા ત્રણ ખાન રહી ગયા અહીંયા સાડા ત્રણ ખાન ભરે ભાવ
1: કેટલો ભરે મેણે મેણે કેટલો વ્યાજ કેટલા ટકા રાખી દેનો ખાયો
2: ટકે જો કી નક્કી ને 5% અહીં 3 અહીં 2 અહીં
1: મજા
2: 8 અહીં
1: હે ઓનો મજા જે ઇતરા કને
2: એકડી જાણી વટ ના ગણ
1: અલગ અલગ
2: મળે અલગ મૂડી કને વધારે વ્યાજ ભરે

0: નિશાની હોય ને, નિશાની. હા, તો સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, બરાબર, પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે?
1: ચલો લખ્યું અનવર. હા, એ વાક્ય ઊભા થઈને વાંચ તો, ચોપડી હાથમાં લઈને. ત્રણ
2: સુધી
1: સાયન્સ સિટી
2: સિટી જોયું.
1: સરસ. બે નંબરનું? હા, હાથ લે તો અલ્તાફ નીચે કર. હા, વર્ગ શિક્ષકે

0: શરીર ઘટી ગયું જો ગત ઘટ્યું
1: હવે વાડા ન થઈ ગયા
0: શરીર ઘટ્યું તેનું કારણ ભલા વ્યાધી લાગી કે
1: એડો ન થયો મહેનત ન થઈ કે રાશિ કારણ ન થયો કે કઈ એની દાવા ન થઈ જામ થઈ
0: પાંચ
1: મન તૂટી ગયો વસ્તુ એટલી બધા નુકસાન થઈ ને કોઈ કે ના રાજે આને પાંચ પાછ ને કોથરત દીંદી તો એની બીજા વાત
0: એની માં થઈ જતો કાલ સચી
1: બાકી પહેલા વાડે થયો ને દોડી ધન ફેરા નથી આ ચાને સોતરી હુઈ માન
0: પણ અહીં લગભગ વરી છે તો પાછા મંત્રી ઉઠી મે ઉઠી મે બરકત થીંદી ને એરજા
1: બરકત દીંદી કોથરત તો પાણી નાય ને
0: અહીં અલ્લાહ તો ભરોસો રાખો
1: ના ના ભરોસો અંતે જ હે અલ્લાહ વગર બીજો આરો
0: આરો ને
1: નુકસાન વાળી વસ્તુ બાંધો એને કે સામું ફોગવા દો છે બકરી દઈ ને ઉઠી ગઢ
0: ફરી
1: મારાયું તે ને પાછું ગઢાયું ઓની મેં મળે સરખી થઈ
0: અહીં સમજી ગયો મન મેં એડો એટલો આંકે થયું હોય કે મતલબ ઓછી આ જો સમજી લેણ દે ઓછી થઈ હોય
1: ઓછી થઈ હોય
0: બરાબર ને
1: મતલબ એ જીત
2: ગયો
0: નુકસાન પણ નુકસાન નહીં
2: હા
1: ભવિષ્ય મેં ન ચોધરી એ તો મળે ને ચલ લે પાકે જો કુદરત જેના રોજી લેખેલું હોય અને કે આપણા તડે જ પાકે અને ભાગ ભરે